0: સ્વદેશ ટાઈમ ચેક
1: એસ સમય સૂચક કા સાથ માં
2: દક્ષિણ કોરિયા માં પઢાઈ ર રોજગારી કો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલ કો ઠીક અગાડી સંપર્ક 0656 5563 5550 7070 61 ર 98 5550 7073 54
3: ચોવીસે ઘંટા ઇમરજન્સી સેવા વિશેષજ્ઞ ચિકિત્સક બાટ મેડિકલ ચેકઅપ ડાયગ્નોસિસ લેબ ર સભી રોગ વ્યાધિ કો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલિ હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 ચિતવન ફોન 0656 493 440 493 580 ર 98 5550 2640
0: It's 9 o'clock અહીલે 9 વાગેકો છે
4: બજારમાં ડિમાન્ડ કમ છ જસલે ગર્દાખેરિ ભઈરાકો એક્ઝિસ્ટિંગ બિઝનેસ કો ટર્નઓવર ઘટી રહ્યા છ ભને
5: સિંગો નેપાલ ર સારા નેપાલી કો આવાજ